આપણ હંગલા ભાઈઓ અને બહેનો નું નમસ્કાર. હું છે આરજે ભાવના અને તમે હમલતા રહેજો ઝાબુઆ નો પહેલો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ. સાથીઓ આવો હમલ્યો યો ભીલી લોકગીત ગાયક કલાકાર માલહિંગ કટારાની આવાજમાં આરજે ભાવનાની હાથે.

0: કેન્દ્રના વિશેષજ્ઞોના સહયોગથી આપું એની સબ સમસ્યાનો સમાધાન કરવાનો પ્રયાસ આપું કરીએ છે. તો કિસાન ભાઈઓ, આશા કરીએ હે કે અમાર કિસાન ભાઈઓને સમય સમય પર એક સલાહકારની જરૂરત પડે હે અમારા ખેતરોમાં, કેમ કે દિન પ્રતિદિન આપણ જો વાતાવરણ છે તો બદલતો જઈ રહ્યો હે. આપણી જગા બી હે, જગામાં હર સાલ આપણું ખેતી કરીએ હે, તો ધીરે ધીરે જો ખેતીમાં આપણ ખેતરોમાં આપણી જમીનમાં જો બદલાવ આવી રહ્યો હે તેને હિસાબે અગર આપણું દેખીએ તો તેનો આપણું એક હી તેનો રસ્તો નકાળીએ હે કે વધુ ખાતર નાખ દઈએ હે. તો યું વધુ ખાતર નાખેલું બી તાજું નીમળે હે. તો કિસાન ભાઈઓ, અગર એવી સમસ્યાએ અગર આપણા કિસાન ભાઈઓને અગાડી આવે હે તો કિસાન ભાઈને શું કરવું જોવે? સાથી અગર આપણું દેખીએ તો અમારા કિસાન ભાઈ હે ત્યાં મુખ્યતઃ જ્વાર, મુખ્યતઃ મક્કા હે, કપાસ હે, સોયાબીન હે, ચના હે, ઘેહું હે, બસ એની ફસલોની ખેતી કરે હે. એની અલાવા બી આપણો કિસાન જો હે ફલોની ખેતી કરી શકે હે, ફૂલોની ખેતી કરી શકે હે, ઔષધિ પૌધાની ખેતી કરી શકે હે. પરંતુ જાણકારીઓના અભાવને કારણ અમારો જો કિસાન હે એની હંગલી ખેતીને નહીં કરી શકે હે. એટલે આપણ એના ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી આપણું કોશિશ કરું કે કિકમ આપણ આપણું આપણી ખેતીને સુધારી શકીએ, અને અગર કમ ખેતી બી હોય તો તેમાં આપણું કઈની કૃષિનો કઈનો પદ્ધતિ અપનાવીને વધુથી વધુ ખેતી કરી શકીએ અને લાભ લઈ શકીએ. કિસાન ભાઈઓ, અગર આપણું દેખીએ કે હમણે જો આપણે કૃષિ હે તે ઘણી અગાડી નકલી ગઈ હે, હાવ વગર જમીનનો બી ખેતી કરી જઈ રહી હે, ખાલી પાણીમાં ખેતી કરવી બી સંભવ હે. તો કિસાન ભાઈઓ, હજુ બી ઘણી એવી ચીજે હે જેસે કે આપણું ખાલી ખેતર દેખીએ લેકિન મત્સ્ય પાલન હે, મુર્ગી પાલન હે, પશુપાલન હે, ભેંસ પાલન હે, દૂધ કા ઉત્પાદન હે, અંડા કા ઉત્પાદન હે, યા હંગળા જો કારોબાર હે એનમાં બી આપણો કિસાન ઉઠી શકે હે, ઉપર આવી શકે હે. તો કિસાન ભાઈઓ, કહીં ના કહીં હમુને આપણા જો જાણકારી હે તેના એક દૂસરાથી સાઝા કરવાની જરૂરત હે. તો કિસાન ભાઈઓ, એના કાર્યક્રમમાં આપણું ના કેવલ વિશેષજ્ઞોથી આપણું રાય લઈએ હે, પર આપણા કિસાન ભાઈઓના સવાલ બી આપણું એના વિશેષજ્ઞો તક પહોંચાડવાનો પ્રયાસ કરીએ હે. સાથી આપણું એક સફળ કિસાનની કહાની બી સાંભળું, તેની કહાનીને માધ્યમથી આપણને એ જાણકારી મળે હે કે એવી રીતે ની તે પહેલી રીતે બી કિકમ થઈને એ ખેતી કરી જઈ શકે હે. તો કિસાન ભાઈઓ, આશા કરીએ હે કે યુ ખેતીવાડી કાર્યક્રમ તમને લાભકારી હે, અને એ બી આશા કરીએ હે કે જો ભી જાણકારી આપણ એના રેડિયો ટાંટા ભીલ 90.8 FM ખેતીવાડી કાર્યક્રમથી મળે હે તેની જાણકારીને આપણું આપણી તકે સીમિત નહીં રાખી, તેની જાણકારીને આપણું આપણા પડોશી કિસાન ભાઈઓ હાથે બી સાજા કરીએ, તાકી આપણ તેનથી બી કંઈ હિક મળી શકે અને આપણી હિકથી તેઓ બી આપણા ખેતરોમાં બદલાવ લાવી શકે. તો કિસાન ભાઈઓ, ખેતીવાડીના એના કાર્યક્રમની આપણું શરૂઆત કરીએ હે, અને આજના એના કાર્યક્રમમાં જો બી આપું શીખું તો આપું આપણા ખેતરમાં તેનો ઉપયોગ કરું. ખાલી સાંભળીને એની ચીજોને ભૂલવાનું નહીં હે, જો બી જાણકારી હે તેની જાણકારી પર આપણે ગૌર કરવાની જરૂરત હે, અને આપણા કિસાન ભાઈઓને તેની જાણકારી લઈને તે ખેતી કરવાનો જરૂરત હે. તો કિસાન ભાઈઓ, આપણે વધુ સમય ના લેતે હવે આજના એના કાર્યક્રમની આપણું આથી શરૂઆત કરીએ છે.
1: રેડિયો સ્ટેશન 90.8 FM ટાંટિયા ભીલ, રોજ સાંજે 6 થી 8 વાગે આપણી સમસ્યા અને આપણો સમાધાન. આપું રોજ કરું વાતે ખેતીના બારામાં અને કમાઈના બારામાં. એત્રે હમળતા રહેજો ટાંટિયા ભીલ નો રેડિયો સ્ટેશન, રેડિયો સ્ટેશન 90.8 FM.
2: हैं और पहले जैविक खेती के बारे में समझने की कोशिश करते हैं. डॉक्टर दवाज, सबसे पहले तो हमें बताएं कि आज की तारीख में क्यों जरूरी है, क्यों आवश्यक है कि जो किसान है वो जैविक खेती को अपनाए, क्या महत्व है इसका?
3: मोनालिसा जी, आपने बिल्कुल ठीक कहा कि जो हमारा किसान है आज उसकी उत्पादन लागत

0: લેકિન આજના એના કાર્યક્રમમાં બસ એટલું જ. આપણથી ફેર કાલ મુલાકાત થાય એના સમય પર. એત્રે બનેલા રહો અમારી હાથે રેડિયો ટાંટિયા ભીલ 90.8 FM ની હાથે જવાની આવાજ પર.
1: રેડિયો સ્ટેશન 90.8 FM ટાંટિયા ભીલ, રોજ સાંજે 6-8 વાગે આપણી સમસ્યા અને આપણો સમાધાન. આપું રોજ કરું વાતે ખેતીના બારામાં અને કમાઈના બારામાં. એત્રે હમળતા રહેજો ટાંટિયા ભીલનો રેડિયો સ્ટેશન, રેડિયો સ્ટેશન 90.8 FM.
0: નમસ્કાર કિસાન ભાઈઓ, એક વારી ફેર બહોત બહોત સ્વાગત કરીએ હે તમાર સબુનો રેડિયો ટાંટિયા ભીલ 90.8 FM ના એના ખેતીવાડી કાર્યક્રમમાં. કિસાન ભાઈઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી અમારા હંગળા કિસાનો હરુ યો સંદેશ હે કે અમારા જો બી કિસાન હે ત્યાં આપણી ખેતીવાડીને સમજે. આપણી ખેતીવાડીમાં હર દિન જો બદલાવ આવી રહ્યો હે તેના બદલાવને સમજતા જઈને આપણી ખેતીમાં નવીન તકનીકીથી ખેતી કરવાનો પ્રયાસ કરીએ. કેમ કે આપણે જો કિસાન હે, ઘણા ખરા કિસાન હે, વો મુખ્યતઃ કંઈની કંઈની ફસલે હિ આપણા ખેતરોમાં આપણું કરીએ હે. તેની અલાવા બી અગર બીજી ફસલે અગર આપણા આનો કિસાન કરવા માંગે હે તો તેની હરું કે કંઈની મિટ્ટીની જરૂરત પડે હે, કેવી મિટ્ટી કેના પાણીની અમુન જરૂરત પડે હે, કેટલા પાણીની જરૂરત પડે હે અને તેની ફસલને પકડવા હરું કંઈની કંઈની પદ્ધતિ આપણ અપનાવવી પડે હે. તેની હંગલી જાણકારીઓના અભાવને કારણ અમારો જો કિસાન હે વધુ ખેતરમાં વધુ લાગત જરૂર લગાડે હે પર તેનો મુનાફો વધુ નહીં લઈ શકે હે. તો કિસાન ભાઈઓ, હમો એના ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી યે સંદેશ પહોંચાડવા માંગીએ હે, યે જાણકારી તમારે તક મુહૈયા કરવાની હમો કોશિશ કરીએ હે કે અમારો જો કિસાન હે વો જો ભી ખેતી કરવા માંગે હે, જેની ભી ફસલની ખેતી કરવા માંગે હે તેની ફસલની ખેતીના બારામાં આપું રેડિયો ટાંટિયા ભીલ 90.8 FM એના ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી જાણીએ. કેમ કે રેડિયો ટાંટિયા ભીલ 90.8 FM યો કેવીકેના માધ્યમથી કેવીકેના જો વિશેષજ્ઞ હે તેનાના મદદથી આપણ કિસાનો તક ખેતીવાડીથી જોડેલી મહત્વપૂર્ણ જાણકારીઓને આપણે કિસાન ભાઈઓ તક પહોંચાડવાનો પ્રયાસ કરે હે. અલગ અલગ ફસલોને અલગ અલગ કરવાની જો રીતિ હે તેની સમજીને તેને કિકમ કરવાનું તેની આપણું પ્રશિક્ષણ તેની આપણું ટ્રેનિંગ બી આપણે કેવી કેમાં લઈ શકીએ. તો કિસાન ભાઈઓ, હું એ બી કોશિશ કરી હે કે જ્યાં કિસાન ભાઈ આપણ રેડિયો ટાંટિયા ભીલ 90.8 FM એના પ્રોગ્રામને માધ્યમથી બી જે બી જાણકારી લઈ રહ્યા હે તેની જાણકારી થા બી ત્યાં આપણી ખેતીને સુધારી શકે અને સાથી જો બી આપણ ખેતરમાં જો બી તકલીફ આવી રહી હે, જે બી સમસ્યા આવી રહી હે તે બી સમસ્યા અમારથી આપ સાજા કરી શકી અને હમો કેવીકીના મદદ થા કેવીકીના વિશેષજ્ઞની મદદ થા તમારી તક તેની ફસલમાં જે રોગ લાગ્યો હોય તેનો સમાધાન આપો કિકમ કરી શકી તેના બારામાં બી એના ખેતીવાડી કાર્યક્રમમાં ચર્ચા કરું. એની ચર્ચાથી આપણે બીજા કિસાન બી હે જો આ કિસાન ભાઈ સાંભળી રહ્યા હે તે હો સકતા હે કે એને સમસ્યા આપણે બીજા કિસાન ભાઈના ખેતરમાં બી એને સમસ્યા હોય તો એના આપણે એના એક માધ્યમથી આપણું અધિકથી અધિક કિસાનો તક પહોંચવાનો પ્રયાસ હમું કરીએ હે. તો કિસાન ભાઈઓ, આશા કરીએ હે કે યો ખેતીવાડી કાર્યક્રમ સબુને કંઈ ને કંઈ લાભ આલી રહ્યો હે. તો કિસાન ભાઈ, આજના એના કાર્યક્રમમાં આપું ફેર ખેતીવાડીથી જોડેલી મહત્વપૂર્ણ જાણકારીઓને આજના એના ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી જાણવાની કોશિશ કરું. કાર્યક્રમને આગાડી બઢાવવાથી પેલખા આપું આહારકા નાખી એક નજર એની એક રિપોર્ટ પર.
2: કિસાન વિકાસ પત્ર યાની KCC ઉપલબ્ધ કરાના ઓર દૂસરે પશુપાલન અવસંરચના વિકાસ નિધિ કે લીએ 15,000 કરોડ પેકેજ કા જો એલાન કિયા ગયા થા ઇસી પર આજ હમ બાત કરેંગે ઓર ઇસકે લીએ હમારા જો વિષય રહેગા ઇસ પર ક્યુંકી હમ જાનની કોશિશ કરેંગે કે જો હમારા પશુપાલન ઓર ડેરી વ્યવસાય હૈ ઇસકે તહેત કિતની મજબૂતી હમારે કિસાનો કો મિલ સકેગી સાથી જો તમામ લોગ ઇન વ્યવસાય સે જુડે હૈ ઉન્હે કિતના આર્થિક લાભ હોગા ઓર ઇસકે લીએ આજ હમ બાત કરેંગે ડેરી વિકાસ કે દો કાજ કો લેકર ઓર
3: विकास पत्र अभियान के पहले चरण में उन सभी किसानों